શ્રોતેઓ, પ્રસાર ભારતીચ્યા વેવ્ઝ ઓટીટી પ્લેટફોર્મ આણી ન્યૂઝ ઓન AIR એપ સહિત અસ્મિતા વાહિનીચ પ્રસારણ આપણ ઐકત આહાત. સંધ્યાકાળચે 6 વાજત આહેત. ઠીક 6 વાજતા